સુખી બ્રહ્મ ન કોઈ એકા ઘરમાંથી એ દલિત્રી હતી થીએ બાલક હતી ના પુત્ર ઉનકા આપુ દુઈ દંપતી સલાહ કરી જ્યેષ્ઠ બાબુ તીરા ભો હર્ષયો મનમાં સુતરાઈ પાઈ ત્યો મા સતા બીતી ગયો ખબર ન પાઈ આય ફેરી બરુ નદી ધીર્જ રૂપ ધારી પૂજા કરે નિરપતિ જે ગરી ભવતી બારી બિંતી કરે વરુણ કો સવદાંત આવોસ યો પુત્ર યજ્ઞ પશુ લાયક હોઈ જાઓ દાંતઈ નો મૃદુનું છૈન બલી ભનેર દેખિન્છ શસ્ત્રહરુમાં કુરા સુનેર યતિ બની વરુણ ઘરતીર ફરકી આયે રાજા ખુશી ભઈ નુઆરન ઘર ન લાયે લો.